નમસ્કાર શ્રોતાઓ, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છે ગુજરાતી કાર્યક્રમ આવો અમારી સાથે રેડિયો મનોરંજન પર પ્રસારિત થતો. તમે સૌ કંઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલુ શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડાયા હોય તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. આજનો દિવસ છે શુક્રવાર અને આજની તારીખની વાત કરીએ તો આજે છે 12મી જૂન અને સ્ટુડિયોની કલ્યાણમાં 10:01 થઈ ગઈ છે. કાર્યક્રમ સ્ટાર્ટ કરવા પહેલાં આપણે એક સુંદર મજાનો એક સુવિચાર લઈ લઈએ. તો કહેવાય છે ને કે ભાઈ, બીજાના જીવનને સરળ માનવું ખૂબ ઇઝી છે ને, જ્યારે કહેવાય ને નમ્રતાથી વર્તો કોનું મન કેટલું થાકેલું છે તે ઉપરથી દેખાતું નથી ને. કોઈનું જીવન આપણે કહીએ ને, કોઈની લાઈફસ્ટાઈલ જોઈને આપણે જોઈએ હા આનું લાઈફ કેટલી ઇઝી છે, સરળ છે જીવવા માને, પણ એ જ વ્યક્તિ જાણતો હશે કે એની અંદર શું ચાલી રહ્યું છે ને. તો ચાલો, આજે શુક્રવારનો દિવસ છે તો સુંદર મજાનો આપણે એક ભક્તિમય ભજન લઈ લઈએ માતા રાણીના ચરણોમાં કાવ્યલીમાયના અવાજમાં લેવામાં આવેલું. ઓન યોર વે

94.6, 98.2 તમે સાંભળી રહ્યા છો RM3 રેડિયો. સ્ટુડિયોની ગલામાં 10:10 થઈ ગઈ છે. હું છું અમિતા અને આવો અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર. ને આપણે કહીએ છીએ આપણા કાર્યક્રમનું નામ જ છે આવો અમારી સાથે. તમે પણ અમારી સાથે ગુજરાતી કાર્યક્રમમાં જોડાઈ જાઓ ને ગુજરાતી કાર્યક્રમમાં ભાઈ તમારો અને અમારા સાથે એમ જ બની રહેશે. અત્યારથી સુધી લઈને 10:45 સુધી ગુજરાતી ગીતોની મજા મારતા સુંદર મજાના આગલું ગીત લઈ લઈ ગુજરાતી કમ્પાઇલેશનમાંથી લેવામાં આવેલું ગીતા રબારી અને રાહુલ મંજરાના અવાજમાં.

સ્ટુડિયોની ગેલેરીમાં 10:15 થઈ ગઈ છે. તો શ્રોતાઓ, કહેવાય છે ને કે ભાઈ આપણી પ્રશંસા કરનાર આપણી સ્થિતિ જોવે છે ને. જે પ્રશંસા કરે છે તે પહેલાં સ્થિતિ જોવે છે, પછી પ્રશંસા કરે છે. પણ અને આપણી ચિંતા કરનાર આપણી પરિસ્થિતિ જોવે છે. જે વ્યક્તિ તમારી ચિંતા કરે છે એ તમારી પરિસ્થિતિ જોવે છે કે તમારી પરિસ્થિતિ કેવી છે ને. એની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમના આગલું ગીત લઈ લઈએ. ગુજરાતી મેશઅપમાંથી લેવામાં આવેલું 2024 નું ઓન યોર વે.

0: પટેલ
1: શાહ કે અંબાણી
2: All of the rich folks, man.
1: દુનિયા ભરમાં કરે કમાણી
2: Driving the Bentley, man.
1: ખોટના ધંધામાં પણ નફો કરે કે ખોટના ધંધામાં પણ નફો કરે
3: લાગે હા

0: बॉक्स मान।
1: સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર, ને શ્રોતાઓ કહેવાય છે ને કે ભાઈ જીવનના દાખલા બહુ જ સાચવીને ગણવા સાહેબ, ક્યાંય એવું ના થાય કે એકાદ બાદ બાકી બધા જ સરવાળાને શૂન્યમાં ફેરવી દે. એટલે કહેવાય ને કે જે લાઈફમાં જે તમે દાખલા ગણો છો ને એ ઘણા સાચવીને ગણવા, કારણ કે કોઈક વાર એવું થાય છે કે ક્યાંક બાદ બાકી સરવાળો તો બધું જ થઈને પછી આપણે શૂન્ય કરી દઈએ, એના કરતાં જાણે ગણતરી કરો ત્યારે વ્યવસ્થિત અને સારી રીતે કરવી તો લાઈફ બી ઇઝી થઈ ચાલે છે. બસ એની સાથે આપણે પણ આગળ કાર્યક્રમમાં સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ. સંબંધ એલ્બમમાંથી લેવામાં આવેલું આદિત્ય ગઢવી અને નક્સાસીસના અવાજમાં.

ગુજરાતી ગીતોની મજા માણતા આપણે ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીએ અને સુંદર મજાના આગલું ગીત લેવામાં આવ્યું છે ફાલ્ગુની પાઠકના અવાજ અને આદિત્ય ગઢવીના અવાજમાં લેવામાં આવેલું નોન ફિલ્મી ગીત છે રંગારા.

બસ ભાઈ, એની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. આવજો, કહેવાનો સમય થઈ ગયો છે. તમે સૌ કઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને મેં આશા રાખીએ કે આજે અમે જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. ના, લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારા માટે પ્યારો લાગે. બસ એની સાથે અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, ફરીથી શનિવારે સવારે 10 વાગ્યે મળીશું. ત્યાં સુધી અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, સુદિવસ.